સાથે સૌ કોઈને જય શ્રી કૃષ્ણ. આજના આપણા કાર્યક્રમની સાથે જોડાનાર અમારા બધા જ શ્રોતા મિત્રોનું સ્વાગત કરીએ. અને આજે છે કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ. સૌ કોઈને શ્રાવણ વદ આઠમની ઘણી બધી શુભકામનાઓ પાઠવીએ. આપ સૌ કોઈ મજામાં હશો. અને આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ એટલે કે રાત્રે 12 વાગે થશે ભગવાનનું અવતરણ. ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મધુર ગુજરાતી ગીતોની મજા માણતા રહીએ. આજે ભાઈ એક બહુ જ પાવન દિવસ છે અને આજે જ્યાં ક્યાંય વૈષ્ણવ ધર્મીઓ વસ્યા છે, જ્યાં ક્યાંય કૃષ્ણ ધર્મીઓ વસ્યા છે, તે લોકોના જીવનમાં, તે લોકોના કહીએ ને કે ખુશીઓ ક્યાંય માય નથી રહી. ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે પ્રેમથી જોડાઈ જઈએ અને આ સાથે જ આપ સૌ કોઈ અમારો સાથ આપજો.

0: તમારી સાથે
1: આજે છે કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ અને આજે રાતના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે માટે આજે મથુરાભરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને તે સાથે જ મોરિશિયસભરમાં જ્યાં જ્યાં વૈષ્ણવ ધર્મી વસે છે વિશ્વભરમાં આ પર્વને ખૂબ જ માન અને સન્માનની સાથે આપણે કૃષ્ણ જન્મનો આ પર્વ ધૂમધામથી તમામ હિન્દુ ધર્મીઓ ખુશીની સાથે ઉલ્લાસની સાથે ઉજવે છે જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં શ્રાવણ વદ 8મી મધ્યરાત્રિએ થયો હતો અને તે સાથે જ જ્યારે ભગવાનને લઈને વાસુદેવ તેમને યમુના નદી પાર ગોકુળમાં નંદરાયને ત્યારે પહોંચાવ્યા તેના આગલા દિવસે ગોકુળ અષ્ટમીનો પર્વ ઉજવાયો ગોકુળમાં અને આ દિવસે લોકો ઉપવાસ રાખે છે રાત્રિ 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે અને પાણિયું કે પારણામાં લલનાને ઝૂલાવે છે અને આ અવસરે ગુજરાતમાં નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આ ઉત્સવને ખૂબ જ ધૂમધામની સાથે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને સૌ કોઈ ઉજવે છે તો ચાલો આજે રેડિયોના માધ્યમથી આપણે પણ આ હર્ષ અને ઉલ્લાસનો પર્વ સાથે મળીને કૃષ્ણ ભજન કૃષ્ણ ગીતો કૃષ્ણના રંગમાં આપણે પણ રંગાઈ જઈએ

0: આવો અમારી સાથે
1: આવો અમારી સાથે ને આજે મથુરામાં આપણે ઉજવીશું ગોકુળાષ્ટમી ના જન્માષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમી અને તે સાથે આવતીકાલે ગોકુળિયું ભાઈ આજના દિવસે ઘર ઘરમાં ગોકુળિયું સજાવવામાં આવે છે અને તે સાથે વિવિધ વાનગીઓની સાથે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ કૃષ્ણ જન્મોત્સવનો પર્વ ઉજવવામાં આવે છે અને આઠમના દિવસે કૃષ્ણ જન્મના સમયે એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળી મટકી ફોડવા માટે નીકળી પડે છે ભારતભરમાં ને ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે તો ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરવામાં આવે છે અને ફૂટેલી મટકીના જે ફૂલો હોય છે તે એમ કહેવાય છે કે તિજોરીમાં રાખવાથી શુકન વધે છે મોટા શહેરોમાં મટકી ફોડવા માટે તો ઇનામો પણ રાખવામાં આવે છે અને તમે જોયું હશે ભારતભરમાં આજના દિવસે ભલે ને વાતાવરણ કોઈ પણ જાતનું હોય પણ મટકી ફોડવાળાની ટોળી જે છે તે જ્યારે આવે છે ત્યારે હરખ અને ઉલ્લાસ ક્યાંય માતો નથી અને મોરિશિયસ ભરમાં પણ આપણે કહીએ ને કે ઇસ્કોનના મંદિરો દ્વારા આયોજન કરવામાં આવેલા આ પર્વને અને સનાતન ધર્મના મંદિરો પર્વ આ પર્વને બહુ જ ધૂમધામથી ઉજવે છે તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં ભાઈ જ્યાં કૃષ્ણ ભગવાનનું નામ પડે છે ત્યાં તેમની નટખટ લીલાઓની સાથે રાસનું જે ચલન છે તેને આપણે કઈ રીતે ભૂલી શકીએ તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે આપણે પણ આગળ વધી રહ્યા છીએ અને નંદલાલ ચંગા અને રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલા આ ગીતને એન્જોય કરીએ

कानूडो कहो, वासुदेव पुत्र कहो, नंद जी नो लालो कहो, भाई विष्णु ना आ अवतारे तो बधाना दिल ने खुश करी दीधा। અને આજે આપણે કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ ઉજવી રહ્યા છીએ। આદિત્ય ગઢવી અને કિંજલ રાજપ્રિયાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત કૃષ્ણ ભજનોથી આજે આપણે કૃષ્ણમય વાતાવરણની અંદર બસ ડૂબી જવાનું મન થાય છે।